0: રેમત ખલા
1: ઓન્ડાય બીટ્સ વિથ ચામી
0: સાથે દેનવલ દવલ એકે ઇંદા હતર વેનકા
2: સંચલ હિત કિતિ કેઉના તંબરવદનટ ડિંગક લંગ વેનટ હિતુલા
1: ઓન્ડાય બીટ્સ વિથ ચામી
0: એક તનિકળમ એપ